0: તો કોમલ, આપ આજે પશુ પક્ષીઓની વાત કરી રહ્યા તો મૂક પ્રાણી પ્રતિ આપનો ભી કર્તવ્ય બને કે આપ વ્યાણે પ્રતિ મન રે માઈને દયા ભાવ રખા. ઓર આપણી સંસ્કૃતિ મેં તો હંમેશા સુધી જીવ દયાને સબસે મોટો ધર્મ માન્ય ગયા હે. કુછ કર્તવ્ય જો આપણે નિભાના ચાહીજે, જ્યાં મૂક જીવાને અકારણ નહીં માનના ચાહીજે, ઓ ઘોર પાપ હે.
1: બિલકુલ.
0: ઓર ઉનાળે દિનારે માઈને પંખેરો સારું પરિંડા હે, આવારા પશુ સારું પાણી રી ખેળ્યા હે, વે બનાણી ચીજે. ઓર યુ ભી આપણે ઘરામે બનન વાળી પહેલી રોટી રો ગૌ ગ્રાસ, ઓર આખરી રોટી રો કુત્તા સારું હે જીકો પકાડ્યા કરા હા. ઓર જો ભી ઋતુ આયા કરે, બદલતી ઋતુ, ગરમી સરદી બરસાત રો મોસમ હે, તો ઉન દોરાન ભી એના વાસ્તે ઇન તરહ રી વ્યવસ્થા કરની ચાહીજે કે ભી વટ શરણ લઈ શકે હે.
1: બિલકુલ. ઓર છત પર દાણો યા ફિર આવારા પશુ વાસ્તે રોટી નિકાળર, આપા બચેડો ખાણો વાન દેવા, સાફ ખાણો વાને દેર આપા વારી મદદ કર સકા. ઓર અલગ સુ કુંડી રો નિર્માણ આપ બતાઈ હો કે આપ આપણા મોહલ્લા માતે યા ફરું ગાંવ રા કોઈ ભી એક જગ્યા પર આપા કરવા સકા. ઓર સાથે સાથે આપા જ્યાદાતર આ ભી દેખા કે કોઈ જીનાવર આપણે ઘર રે કરને બેઠો રહેવે તો આપા ભી ને ભગા દા. લેકિન અગર કોઈ મોસમ ખરાબ હે, જ્યાં કે જ્યાદા ગરમી પડ રહી હે, ભારી બારિશ હો રહી હે યા કડકતી ઠંડ હે, તો વિન દોરાન ઘર રે બારે યા પેડ રે નીચે કોઈ ભી સુરક્ષિત જગ્યા જટે હોય વાને બેઠન દેણો ચીજે, તાકી બે ભી હે જો કો મોસમ સુ આપરો જો કો બચાવ હે બો કર સકે.
0: બિલકુલ સહી કહ્યું. ઓર અગર કોઈ પશુ બીમાર યા ઘાયલ દીખે તો ઉણારો ઇલાજ કરાવણો ઓર પશુ ચિકિત્સાલય પહોંચાવણો ઓ ભી આપણો કર્તવ્ય બને હે. ઓર ગાંવ ગુવાર રે માઈને પશુઆરે ચરવા સારું છોડ્યોડી જે ગોચર ભૂમિ યા ઓરણ હોયા કરે, ઉંડરે માથે ભી આપણે અતિક્રમણ કરને સુ બચણો ચાહીજે, તાકી વેણે ચરણ વાસ્તે હરી હરી ઘાસ મિલ સકે હે. ઓર ઘરારે માઈને અક્સર અપા દેખા કે જો ભી જૂઠણ યા જો ભી સબ્જીઆરો કચરો હોય વો આપા પ્લાસ્ટિક ની થેલી મેં બાંધ બહાર ફેંકદા, તો આપણે એડો ભી નહીં કરવો ચાહીજે, ક્યુકિ પ્લાસ્ટિક થેલિયા જો ખાવણસુ એ હર સાલ કે પશુ હે જીકો અકાલ હી શિકાર હો જાય કરે મોતરા, તો ઇન વાસ્તે આપણે વેણે જો ચારો જો ભી કચરો હે વો અલગ સુ કોઈ ભી આપ તગારી મેં હે કોઈ ભી જો પ્યાલો હે વે મેં ડાલને રખો, તાકી આપણે ઘર કને આવે તો ખા સકે.
1: બિલકુલ. ઓર ટીકાકરણ ઓર નસબંધી રી સુવિધા ભી આપણી સરકાર દે રખી હે, બીરો ભી ફાયદો આપણે સગળા ઉઠા સકા. આપણા ઇલાકારે માઈને કોઈ ભી આવા કોઈ ભી કુત્તો હે યા ફિર ઓર ભી કોઈ જીનાવર હે, વારી ટીકાકરણ કરાવો, વારે નસબંધી રે વાસ્તે આપ કોઈ ભી નગર નિગમ યા ફિર પશુ કલ્યાણ સંસ્થા વારી ભી આપ મદદ લઈ શકો હો.
0: બિલકુલ સહી કહ્યું કોમલ. ઓર આપણી રાજસ્થાનની સંસ્કૃતિમાં લોક દેવતા પાબુજી, તેજાજી અર ગોગાજી મહારાજ પશુવારી રક્ષા સારું આપણો બલિદાન દિયો થો, તો પશુવારી સેવા સાચી ઈશ ભક્તિ હે. ઓર આપણા સગલાને મિલર પશુધનની રક્ષા રૂપાણે જીકો લેણો ચાહીજે.
1: બિલકુલ.

0: તો આજ આપણે સાગે ફોન રે માધ્યમ શું એડી શખ્સિયત જુડિયા હૈ જો જોધપુર બાસની ઇલાકા મેં આપણે ક્લિનિક ઓર સેન્ટર માધ્યમ શું લાવારીસ ઓર ઘાયલ પશુ પક્ષીને નયું જીવન દે રહ્યા હૈ બાત કર રહ્યા હા જાણે માણે પશુ ચિકિત્સક ડોક્ટર કાળુરામ ચૌધરી જીણારે કેન્દ્ર રે માઇને લાવારીસ પશુઆરે રેસ્ક્યુ સુલેર સર્જરી સામાન્ય ચેકઅપ વેક્સિનેશન ઓર ડીવાર્મિંગ આધુનિક સુવિધા ઉપલબ્ધ હૈ તો ચાલો સુણાવા આપને કોમલ રાઠોડરી એના શું બાતચીત
1: સાચી માનવતા બાઈ હૈ જે કે ખાલી મિનકા સારું નહીં બલ્કિ બા બેજુબાન પશુ પક્ષીઓ સારું ભી દયા ઓર હેત રાખે જેકા આપરી પીડા બોલ નહીં બતા શકે ઓર મરુદરા ઈ તપતા ઇલાકા રે માઈને યા ફિર કોઈ જ્યાદા બારિશ હો જાવે યા સર્દી ગરમી હોય જબ કોઈ બેજુબાન જીવ જખમી હો જાવે તો ઉનરી સાર સંભાળ લેવન વાલા લોગ ભી હૈ વે કમ મિલ્યા કરે પણ જકા હુએ બે ફરિશ્તા સુ કમ કોની હોય તો આજ આપણે સાથે એક એડા હી શખ્સિયત જુડિયા હૈ જકા લાવારીસ ઓર જખમી પશુ પક્ષીઓને નયું જીવન દે રહ્યા હૈ તો ડોક્ટર કાલુરામજી આપરો જોધપુર આકાશવાણી રાય ગણગોર કાર્યક્રમ મેં ઘણો ઘણો સ્વાગત ઘણે ઘણા રામ રામ
2: બિલકુલ સાહેબ આપકો ભી બહોત બહોત રામ રામ મેરે સભી શ્રોતાઓ કો ભી બહોત બહોત રામ રામ
1: તો ડોક્ટર સાહેબ સબસે પહેલે આપસે ઓઈ જાણની ચાહવાલા કે આપ એ જકા પશુ પક્ષીઓ જકો ઇલાજ કરો હો ઓર ખાસ તોર શું જકા લાવારીસ પશુ પક્ષી હૈ વારી દેખભાલ ઓર રેસ્ક્યુ કરણ રો જકો વિચાર હૈ વો કઠા શું આયો મતલબ ઈ સેવા રે માઈને જકો સફર હૈ ઇરી શરૂઆત આપ કે કર કરી
2: દેખો બચપન સે હી મુજે પશુ પક્ષીઓ કે પ્રતિ વિશેષ લગાવ રહા ઉનકી પીડા દેખકર મન મે ઉનકી મદદ કરને કી ભાવના જાગૃત હોતી થી પશુ ચિકિત્સા કી પઢાઈ કે દૌરાન ભી યે અહેસાસ હુઆ ઓર ગહેરા હોતા ગયા કે બેજવાન જીભ હમારી સંવેદનશીલતા ઓર સેવા કે સબસે બડે હકદાર હૈ ઇસી સોચ ને મુજે ઇલાજ કે સાથ સાથ ઘાયલ ઓર લવારીસ પશુઓ કે રેસ્ક્યુ કે લિયે સમર્પિત હોકર કામ કરને કી પ્રેરણા દી
1: બિલકુલ આપ રો જકો બાસની જોધપુર રે માઈને આપકો જકો ક્લિનિક હૈ આપ રો જકો સેન્ટર હૈ વો વીરો કા ઉદ્દેશ્ય હૈ ઓર જકો ક્લિનિક હૈ વો વીરી શરૂઆત આપ કિન સોચ રે સાથે કરી
2: દેખો ક્લિનિક કી શરૂઆત યહી કરી થી કે જો લવારીસ જાનવર હૈ ઉનકા હમ ઉપચાર કર સકતે હૈ લવારીસ જાનવર કે સાથ સાથ પેટ એનિમલ્સ ભી હૈ પેટ ઓનર્સ કે ભી જો જાનવર હૈ ઉનકો ભી ઉચિત ઓર બહેતરીન ઇલાજ મિલ સકે કિસી ઇલાજ કે અભાવ મે કિસી જાનવર કી ડેથ નહીં હો ઇસી સોચ કે સાથ મેને ઇસકો ઓપન કિયા હાઈ ક્લાસ સુવિધા કે સાથ મે હમ સબ ફેસિલિટી ભી ઉપલબ્ધ કરવાતે હૈ ઓર લવારીસ જાનવરો કે લિયે હમ ક્લિનિક મે ભી સેવાએં દેતે હૈ ઓર બહાર રોડ પર ભી એક મિલતા હૈ તો વહાં ભી હમ સેવાએં ઉપલબ્ધ કરવાતે હૈ
1: બિલકુલ આપ જી હૈ કે બાર

0: ગીત સંગીત રેણ સફર મેં હમ સફર હૈ આપણે સાથે આપણો સાથી ગુરવિંદર બિશ્નોઈ સાથિયા આપ મને ઈમેલ ભેજ અર આપરા પસંદીદા લોક ગીત સુન સકો હો માણી ઈમેલ અગર આપ લિખણી ચાહો chaupal.jodhpur@gmail.com અંગ્રેજી રે છોટા અક્ષરા મેં ચોપાલ યાની chaupal.jodhpur@gmail.com ઓ હે માણો પતો જીને મુજબ આપ મને ઈમેલ ભેજ સકો હો આગલો કાગદ આયો હે ગાંવ ગુડા વિષ્ણુયાંસુ લિખ્યો હે જવરીલાલ બેરવાલ ફગલુરામ માંજુ છોગારામ બેરવાલ ભાનારામ બેરવાલ જેતારામ વિષ્ણુ અનોપ સોહની મમતા સરિતા દિવ્યાંશી દીપુ ચીકુ કિટુ અર અણા સગલા ઘરવાળા ઓ કાગદ આયો હે ગાંવ ફિટકાસની શું લિખ્યો હે ગોવિંદ બાબળ ભાગીરથ બાબલ કાજોલ માલારામ બાબળ હરિરામ સંગ્રામ રામ બાબલ અઠે સુઈ હુકમારામ સિંવર વિષ્ણુ સિંવર અર આણા સગલા સાથી બિરૈસું રતનારામ ઉદેણિયા મહેરામ ઉદેણિયા ગુલાબરામ અર આણો સગલો પરિવાર બદવાસિયાસું પારસમલ ખટનવાલિયા અશોક ખટનવાલિયા જયરામ અર આણા સગલા સાથી ખારડા ભારતસિંહ સું ખરતારામ માચરા ભેરારામ રેખારામ માચરા ઉમેદારામ ચેતન ભોમસિંહ અર આણા સગલા સાથી
1: ચાતનાડા સુ નરેન્દ્ર ભાટી વીણા ભાટી પ્રીતિ ભાટી અઠેસુઈ માણા નિયમિત શ્રોતા બાબુલાલ મરેઠા અર આણા સગલા દોસ્ત
0: ચાલકલા પંજાબ સું અમરજીત બંગા પરમિંદર બંગા રાજા બંગા કુલવિંદર કૌર અંબા ચહેલ રૂપલાલ બંગા મને ઈમેલ ભેજ્યો હૈ
2: ઓ કાગદ આયો હૈ ગાંવ તિવરી સું લિખ્યો હૈ વીરેન્દ્ર ટાક બસીનગર સું જીતેન્દ્ર ટાક અશોક પિયુષ ભંવરલાલ ચૌધરી નરપત ચૌધરી અર આણા સગળા સાથી
3: ગાંવ ચાડી ચોથીના સું માસ્ટર રાજારામ શેરાણી જગદીશ શેરાણી અરવિંદ સંપત સહીરામ શેરાણી પિંકુ પ્રભાત વિક્રમ અશોક અર ધર્મેન્દ્ર શેરાણી
4: વ્યાસ કોલોની એરફોર્સ હું ચુન્ની દેવી મેઘવાલ બિંદુ મેઘવાલ કાર્તિક હિમાંશુ વિનોદ મેઘવાલ અર આણા ઘરાળા આવું ફળોદી સું માને કાગદ લિખે બિકમચંદ ટાટિયા સંતોષ ટાટિયા મનોજ સુરેશ ખુશ્બુ સપના ધની અર ભૂમિ મથાણિયા સું ભગરાજ વર્મા બેબી વર્મા હનુમાન મદન અર ગોવિંદ સુથાર
0: તો આપ સવારી પસંદ માટે સુણો સા આ રાજસ્થાની રચના

0: રાજસ્થાની લોકગીતા અર ભજનારે ઇન ફરમાઈશી કાર્યક્રમ મે આપરે સાથે આપરો સાથી ગુરવિંદર વિશ્નોઈ તૈયાર હે આપરા લિખ્યોડા કાગદ લે
1: આગલો કાગદ આયો હે પહેલા પુલિયા ચોપાસની હાઉસિંગ બોર્ડ સુ લિખે હે દિનેશ સોડા રુદ્રાક્ષ ભવ્યાંશ રમન સોઢા અર જીતેન્દ્ર સોઢા
0: પટેલ નગર મલોટ પંજાબ સુ રમેશ કુમાર જાજોરિયા ગીતારાની જાજોરિયા ગગનદીપ જાજોરિયા અર બેબી આરજુ જાજોરિયા માને કાગદ લખ્યો હે
2: ઓ કાગદ આયો હે ગાંવ અરણિયાળી તહેસીલ ધોરીમીના બાડમેર સુ લિખનારા હે ફરસારામ ખત્રી ભવાની શંકર ખત્રી પંકજ રેખા ખત્રી નિર્મા કિરણ સૂરજ શારદા ખત્રી ભાગ્યશ્રી અર હાર્દિક ખત્રી
0: આગલો કાગદ હે ગાંવ છાપલા સુ માંગીલાલ સીતારામ સુરેન્દ્ર કુમાર ખુશ્બુ અર વિદ્યા દેવી
1: ઓ કાગદ આયો હે ઇન્દિરા કોલોની મહા મંદિર સુ શ્યામ ડાગર રાજેન્દર ગોપાલ મરેઠા રમેશ સાંખલા જીતુ બાડુલિયા નંદુભાઈ વગલુરામ ગહેલોત અર આણા ઘણા સારા સાથી બધવાસિયા સુ કૃષ્ણરામ સાંસી પપ્પુરામ સાંસી કંવરરામ સાંસી અર વિનોદ સાંસી
0: ખુડેચા બીપાડ શહેર સુ માને કાગદ લિખે હે હીરાલાલ શ્રીમાળી જગ્યા દેવી શ્રીમાળી સીમા ખુશી વિશાલ મન્નત સુનિલ કિશોર ઓમ પ્રકાશ શ્રીમાળી અર આણો સગળો પરિવાર ગાંવ ધુંધાડા સુ ગણેશ મેઘવાલ ચંપા મેઘવાલ મધુ બાલા વિવેક અર આણા સગડા સાથી ઓ ઇમેલ આયો હે ગંગાસિંહ કા ખેડા ભીમસાગર સુજાનગઢ સુ લિખ્યો હે મદનસિંહ રાઠોડ અર આણા સગડા ઘરવાળા ઓ ઇમેલ માણે કન આયો હે સાદુલ શહેર જિલ્લા શ્રી ગંગાનગર સુ લિખણવાળા હે રામકુમાર રેવાડ ચંદ્રકલા રેવાડ અર આણા સગડા સાથી
2: બાળેરો ઓ કાગદ આયો હે જય નારાયણ સોલંકી રાકેશ સાંકલા જીતેન્દ્ર સોલંકી લક્ષ્મણ હરીશ વિષ્ણારામ ગોપીલાલ સોલંકી ઇન્દ્રારામ સોલંકી અર આણા ઘરાળા
0: ઓ ઇમેલ આયો હે ગાંવ કુંદનપુરા બાડમેર સુ જગદીશ સુમરા મોહનલાલ નરેશ કુમાર નિંબારામ અર આણા સગડા ઘરવાળા ગાંવ આરંગ તહેસીલ શિવ બાડમેર સુ બાબુરામ જયપાલ
3: ઓ કાગદ આયો હે ગાંવ ચેનપુરા તહેસીલ ધોરીમીના બાડમેર સુ જગદીશ ભારતી વિજેશ ભારતી નરેશ ભારતી અર મલિતા ગોસ્વામી રો
0: તો આપ સવારી પસંદ માટે સુણો સા આ રાજસ્થાની રચના

0: મારી માટે ઘણા દેશ હાલે
1: હાલે હુક આવે હાલે જગા
0: ઠીક હે ની
1: હા
0: તો વાહ ભાઈ કે કોની કે આયા સો જાયગા રાજા રંગ ફકીર
1: હા
0: રાની હે જો કોટી કોટી હે જો નમન કરા મંદિરા ફૂલ છટાવા હેરે ભાઈ
1: હા
0: કોઈ ભગવાન બુદ્ધાળો કોઈ એડો કોઈ અરજીસીઓ હુણાવે કે ગીતડો
1: તાન છેડો
0: હા છેડ ની છેડ ની છેડ ની કોઈ કે ની
1: હુણો તાન હુણો ભગવાન બુદ્ધ હુણો મે કાન લો હુણો
0: ભાઈ.